0: રાજરા કુછ હલકામાં આંધી બારિશ હું લૂ અર તપન થોડો આરામ મળ્યો આજ કાલ ભૂખા થોડા આંધી બારિશ અર ઓલા પડવા સારું ચેતાઈ ગયો સમાચાર સાગે મેં સુદર્શન નાહર અરબ સમાચાર વિગતવાર સુપ્રીમ કોર્ટ દેશની સગળી હાઈકોર્ટાને સુરક્ષિત રાખ્યોડા ફેસલા 3 મહિનાની મિયાદમાં સુનાવણના હુકમ દીના હૈ મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત અર ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગચીરી પીઠ વ્યક્તિગત આઝાદી જોડ્યા મામલામાં તુરત ફેસલાની જરૂરતમાં થઈ જોર દીનો પીઠ કહ્યું કે જમાનતરી અરજીયામાં થઈ હુકમ વહી દિન યા આવતા દિન સુનાયા યા અપલોડ કરતિયા ચાવણા ચૈચે અદાલત કહ્યું કે જમાનત યા સજા નિલંબન રો હુકમ સુનાવણ રા તુરત પાછે જેલ રા અહેલકારાને જાણકારી દેવું જરૂરી હૈ પીઠ કહ્યું કે વિચારાધીન કેદીને જમાનત મિલતાઈ વહી દિન યા આવતા દિન જેલ છોડ દેવ જાવણું ચૈચે સુપ્રીમ કોર્ટ નીટ પેપર લીક મામલામાં દાયર અરજીયા માથે આજ સુનવાઈ કીની ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અર ન્યાયમૂર્તિ આલોક આરાધેરી પીઠ કહ્યો કે ઈ મામલામાં ચૂકરી જિમ્મેદારી તે કરી જાવણી ચાહીજે આ અરજીયામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને ઉજુ બનાવણ યા માના હટાવણ રો હુકમ દેવણ અરવાણી ઠોડ એક મજબૂત અર સ્વાયત્ત નિકાય બનાવણ રી માંગ કરી છીહી ઈ મામલામાં આગલી સુનવાઈ જુલાઈ મહિના રા દૂજા સપ્તાહમાં કરી જાવેલા કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેડિકલ કોલેજમાં દાખલા સારું ઓજુ લી જવાણ વાળી નીટ પરીક્ષા વ્યવસ્થિત તરીકા બિના ગલતી કરાવણ રો ભરોસો દિરાયો હૈ દૂરદર્શન સમાચાર સાગે બાતચીત દરમિયાન શ્રી પ્રધાન ભરોસો દિરાયો કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતા સમજે હૈ વે કહ્યું કે પરીક્ષાઓ જુડી ચિંતા વિચે ઇમ્તિહાન બિના ગલતી કરાવણ સારું જરૂરી સગળા જતન કર્યા જા રહ્યા હૈ
1: छात्रों को आश्वस्त करना चाहते हैं कि जो गलती हुई है हमारे ट्रस्ट को ब्रिज किया गया है जो रक्षक था वही रक्षक हुआ जो शिक्षक को हमने जिम्मेवारी दिया था क्वेश्चन बनाने के लिए उन्होंने ही कॉम्प्रोमाइज हुआ है उन्हीं के कारण ये अव्यवस्था शुरू हुई है हमने एक कठोर निर्णय किया कि हमने एक भी सही विद्यार्थी के हक को परीक्षा माफियाओं के हाथ में सौंपना नहीं चाहते थे उनके षड्यंत्र की शिकार नहीं होना चाहते थे हम बच्चों की मानसिक स्थिति को सम्मान करते हैं उनको संभालना चाहते हैं और हमको एक एरर फ्री एग्जामिनेशन देने का पूरा हमारा प्रयास है
0: પીએમ સૂર્ય ઘર યોજના રા તહેત દેશમાં હાલ તાઈ 40 લાખ મકાના ની છત માથે સૂરજરી રોશની બિજલી બનાવણ ની મશીન લગાતી રીચી હૈ નવીન અર નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજ સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીએ આ જાણકારી દીની વે કહ્યો કે આ યોજના જનતા ને બિજલી રા ગ્રાહક રી બજાય બિજલી પેદા કરણ વાળા બના રહી હૈ રાજ્યસભા રા દ્વિવાર્ષિક ચુનાવ રી પ્રક્રિયા 1 જૂન ને શરૂ ભેલા પ્રદેશ હોઈ રાજ્યસભા રા 3 સદસ્ય રો ચુનાવ કર્યો જાવણો હૈ ઇસારુ નામ પાના 8 જૂન તાઈ દાખિલ કર્યા જા સકેલા ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા બતાયો કે દાખિલ કરી જ્યા નામ પાના રી જાંચ 9 જૂન ને કરી જાવેલા પરચા 11 જૂન તાઈ પાછા લ્યા જા સકેલા જરૂરત પડ્યા 18 જૂન ને સવારે 9 સંજ્યા 4 બજે તાઈ વોટ પડેલા અર વહી દિન સંજ્યા 5 બજે વોટારી ગણતરી કરી જાવેલા મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુરમાં પચપદરા રિફાઇનરી રા કામારી પ્રગતિ રો જાયઝો લીનો એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ અર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ રા આલા અહેલકારન સાગે ભી મીટિંગમાં કંપનીયા રા નુમાઇંદા બતાયો કે 1 જૂન કમિશનિંગ રા કામ શરૂ કરતિયા ચાવેલા એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો પ્રદેશ માં પેન્શન લેવણ વાળા જ્યાં લોગારો હાલ તાઈ સત્યાપન ની કરાયો જા સક્યો હૈ મારો આવતા 15 દિન માં સત્યાપન કરાયો જાવેલા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી અવિનાશ ગહલોત આજ જયપુર માં નેરી નેરી યોજના માં રા કામ રો જાયઝો લેવણ સારું અહેલકાર સાગે રાખી જી મીટિંગ માં એ હુકમ દીના વે કહ્યો કે રાજ્ય માં કરીબ 89 લાખ લોગા ને સામાજિક સુરક્ષા પેન્શન દી જા રહી હૈ જામાયુ 96% રો સત્યાપન કર લ્યો ચ્યો હૈ રાષ્ટ્રીય જાંચ એજન્સી NIA રી ટીમા આજ અજમેર અર નીમરા

0: બારામાં ચર્ચા કરી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ મિશન મોસમ રાતેત મોસમ અને કોહરારી નિગરાની સારું દેશની પહેલી એકીકૃત વિમાનન પ્રણાલી સ્કાય કાસ્ટ રો આજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડામાંથે ઉદઘાટન કર્યો. એ મોકે વે કહ્યો કે એ નવા સિસ્ટમ રો મકસદ હવાઈ અડ્ડામાંથે મોસમની નિગરાની અને કોહરારો સટીક અનુમાન લગાવવાને ઓર મજબૂત બનાવવાનું હે. કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર એસ પી સિંહ બઘેલ કહ્યું હૈ કે ભારતને સાલ 2047 તાઈ દુનિયાની અગાડી માલી વ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય નીચલા લેવલમાં હર નાગરિકને મજબૂત કર્યા બગેર હાસિલ નહીં કર્યો જા શકે હે. વે આજ ગુવાહાટીમાં પંચાયતી રાજ મંત્રાલય કાન્યુ સેવા સે સમૃદ્ધિ ક્ષેત્રીય કાર્યશાલાના ઉદઘાટન સત્રમાં બોલ રહ્યા હા. વે ગ્રામ લેવલ માથે જનતાને મજબૂત બનાવવા માથે જોર દીનો. શ્રી બઘેલ ગામાઈ હલકામાં લોકોની જિંદગી આસાન બનાવવા સારું હર એક જણા તાઈ સાર્વજનિક સેવામાં રિપોર્ટી તે કરણ બાબત કહ્યો. વે કહ્યો કે ગામાઈ હર એક જણા તાઈ સુશાસન અર નેરી નેરી સરકારી યોજનામાં ફાયદો પોગાવવામાં સાજા સેવા કેન્દ્ર ખાસ ભૂમિકા નિભાઈ હૈ. આખિરમાં ખાસ સમાચાર એકર ફેરુ સુણલી રહો. સુપ્રીમ કોર્ટ દેશની સગળી હાઈ કોર્ટાને સુરક્ષિત રાખી જ્યાં ફેસલા 3 મહિનારી મિયાદમાં સુનાવણ રા હુકમ દીના. પીએમ સૂર્ય ઘર યોજના રા તેત હાલ તાઈ દેશના 40 લાખ ઘરા રી છતા માથે સૂરજ રી રોશની બિજલી બનાવણ રી મશીના લગાઈ છી. પ્રદેશમાં સત્યાપન નહીં કરા શક્યા પેન્શન લેવા વાળારો આવતા 15 દિનમાં સત્યાપન કરાયો ચાવેલા. અર રાજ્યના કુછ હલકામાં આંધી બારિશનું લૂ અર તપનનું થોડો આરામ મળ્યો. આજ કાલ ઘણખણા આંધી બારિશ અર ઓલા પડવા સારું ચેતાઈ ચ્યો. ઇસાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: हम आकाशवाणी बीकानेर के ढोला मारू चैनल से बोल रहे हैं. मीडियम वेव 215.05 मीटर यानी 1395 किलोहर्ट्ज़ और एफएम 101.6 मेगाहर्ट्ज़ पर संध्या के 7 बजे हैं. प्रस्तुत है ग्रामीण श्रोताओं का कार्यक्रम ग्रामीण जगत.

0: પ્રભો કૃષ્ણ વ્યાસરે ગયોડે ઈ હરજસ સગી આજરે કાર્યક્રમ રો ભગત હોય પૂરો આપણે ભાઈ
1: તુળા રામ આર રામ રામ કા કને શીખ દેવ સા મોખલા મોખલા
0: રામ રામ